સમીન, ફિલ્મ આપ તો એસે ન થે સે લિયા ગયા પ્યારા સંગીત આપ સુન રહે થે જિસે ગાયા થા મોહમ્મદ રફી ને. મોસીકી થી ઉષા ખન્ના કી ઓર ગીતકાર થી નિદા ફાઝલી. આપ સભી સુન રહે હૈ ઉર્દુ પ્રોગ્રામ નયા રંગ, ગીત સુરીલે ગાતે જામે હમ નેશનલ ન્યુટ્રિશન વીક પર વાત કર રહે હૈ. જૈસા કે ગીત સુનાને સે પહેલે હમ વાત કર રહે થે કે જો નૌજવાન નસલ હૈ, જો નો ઉમર અફરાદ હૈ, વો મુસલસલ થકાન મહેસૂસ કરને લગે હૈ. સેહત કે માહરીન કા માનના હૈ કે નો ઉમર અફરાદ કા મુસલસલ થકાન મહેસૂસ કરના, નીંદ કી કમી, તનાવ ઓર ગેર સેહત બખ્શ ગઝાઓ કા જ્યાદા ઇસ્તેમાલ હો સકતા હૈ. સેહત કે માહરીન ને કહા હૈ કે غذائیت کی کمی بھی تھکان کی اہم وجہ ہو سکتی ہے. چند وجوہات بتائی گئی ہیں جو ہم آپ کو باری باری بتائیں گے. ڈاکٹرز کا کہنا ہے کہ آئرن جسم میں آکسیجن پہنچانے کا کام کرتا ہے. آئرن کی کمی ہونے پر جسم تھکان محسوس کرتا ہے اور توجہ مرکوز کرنے کی جو صلاحیت ہوتی ہے وہ متاثر ہو جاتی ہے. ایسے افراد جو بنا مشقت کے تھکان محسوس کرتے ہیں انہیں اپنی خوراک میں دال، پھلیاں